બને લેકિન માલા તો 108 કી હે તો વિજય બન કે માલા પે તો આ નહીં સકે લેકિન બાપ દાદા કા ઇતના પ્યાર હે કે આપ વિજય બનાઓ બનાઓ.